0: 94, 95.6, 98.2 MHz. You're listening RM3 Radio.
1: दर रोज 10 से 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
4: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અમે તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. શું તો આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 11 ઓગસ્ટ. તો કહેવાય છે ને કે ભાઈ ધર્મ કરતા કર્મ, એટલા માટે ચડિયાતો છે કે ધર્મ કરીએ તો ભગવાન પાસે માંગવું પડે છે, પણ જ્યારે આપણે કર્મ કરીએ તો ભગવાને ઓટોમેટિકલી જ આપવું પડે છે. એટલે હંમેશા કહેવાય છે ને ધર્મ કરતા કર્મ ચડિયાતો છે. કર્મ આપણે સારા કરીએ છીએ તો કર્મનું

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ ફરીથી ગીતારા ભરીના અવાજમાં લઈએ.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી મળેલી ચાવી જેવું છે. એટલે કહેવાય નહીં કે જ્યારે આપણને મોડું સમજાયેલું સત્ય પણ આપણને એક તોડ્યા પછી એક ચાવી જેવું લાગે છે. તાળાની ચાવી જ્યારે આપણે તોડી નાખીએ છીએ ત્યારે ખબર પડે છે કે હા ભાઈ આપણી પાસે તો ચાવી હતી ને. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ.

આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર અને ગુજરાતી ગીતોની મજા માણતા ચાલો આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ કોઈના આવવા કે જવાથી જિંદગી બદલાતી નથી, હા પણ કોઈના માટે જરૂરથી બદલાઈ શકે છે. એટલે આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે ને જાય છે, પણ કોઈના આવવાથી કે જવાથી લાઈફ બદલાતી નથી. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ પ્રિયંકા ખેરના અવાજમાં લેવા.

શુદ્ધાઓ કહેવાય છે ને કે ભાઈ પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય. ક્યારેક ક્યારેક કોઈને મનથી રહીને પણ આપણે પ્રેમ કરી શકીએ છીએ. એટલે કહેવાય ને કે પ્રેમ માત્ર પામવાથી નથી થતો, પણ ક્યારેક આપણે મનથી પણ એને ચાહીને આપણે પ્રેમ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે, જ્યારે આપણે પોતાની જાતને પ્રેમ કરતાં શીખીએ છીએ ને ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તો ચાલો એવું એક સુંદર મજાનું પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. ટ્વિંકલ પટેલના અવાજમાં લેવામાં આવે

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું.

તમારા માટે તમારું બધાનું ફેવરેટ અને મારું પણ ફેવરેટ છે ખલાસ યાદીતે ઘડવીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. સુપ્રિય.